0: અર્જુન માહે તરી
1: જગ ઔર ન જાહે મહાતમ મૈં અવતાર અજાગર આણ કિયો તિનકે દુખ કોટક દૂર ગયે મથુરા જિન અમૃત નામ પિયો એ પદ્ધત તે મત ચૂકે રે મન ભેદ બભેદ ન જાન બિયો પર તશર દે ગુર અર્જન કૈ હર પૂર્ણ બ્રહ્મ નિવાસ લિયો જબ લો નહીં પાગલ લાર ઉદય તબ લો ભ્રમ તે ફિર તે બોતાયો કલ ઘોર સમુદ્ર મેં બૂઢત થે કબહું મિટ હૈ નહીં રે પસતાયો તત્ વિચાર જહે મથુરા જગ તારન કો અવતાર બનાયો જપ્યો જન અર્જન દેવ ગુરુ ફિર સંકટ જોન ગર્ભ ના આયો
2: કદ સમુદ્ર પૈ રૂપ પ્રગટે હર નામ ઉધારને બસે સંત જિસ હૃદય દુઃખ દરિદ્ર નિવારન નિર્મલ ભેખ અપાર તાસ બિન અવર ના કોઈ મન બચ જિન જાણ્યો ભયો તે સંસર સોઈ તરન ગગન નવ ખંડ મહ જ્યોત સ્વરૂપી રહ્યો પર પન મથરા કછ ભેદ નહીં ગુરુ અર્જુન પર તખ હરે અજય ગંગ જદ અટલ સિખ સંગત સબ નાવૈ નિત પુરાણ બાચિયૈ વેદ બ્રહ્મા મુખ ગાવૈ અજય ચવર સિર ટુલૈ નામ અમર મુખ દિયો ગુરુ અર્જુન સિર શત્ર આપ પરમેશ્વર દિયો મિલ નાનક અંગદ અમર ગુર ગુરુ રામદાસ હર પહ ગયો હર વંશ જગત જસ સંચ રહ્યો સો કમન કહ શ્રી ગુર મોયો
3: દેવપુરી મેં ગયો આપ પરમેશ્વર પાયો હર સિંહાસન દિયો શ્રી ગુર તૈ બેઠાયો રહસ કિયો સુર દેવ તોહે જસ જય જય જંપૈ અસુર ગે તે ભાગ પાપિન પીતર કંપૈ કાટે સો પાપ તિન નરો કે ગુરુ રામદાસ જિન પાયો શતર સિંહાસન પ્રથમી ગુર અર્જન કા દે આયો
4: સતગુર ખેમા તાણ્યા જુગ જૂત સમાણે અન પૌને જા નામ ટેક જિત ભગત અગાણે ગુરુ નાનક અંગદ અમર ભગત હા